કાર્યક્રમ ખેતીવાડી હમરવારા અમારા સબ ભાઈ બહેનોને આપની બોન અંજલીનું રામ રામ. કિસાન ભાઈ બોન, આપ હમરી રહ્યો હો આપણો સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. ને આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હો અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બોનો, અમે અમારે ટેમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક ના વિષય ને હાથે. તો ભાઈ બોનો, આજે અમારી કાર્યક્રમ મેં આપ તકી વાતચીતનો વિષય હે કે આજે ખરીફ નો મોસમ ચાલી રહ્યો હે, એમાં આપણે જે ભાઈ બોન હે એને અગર બુવાઈ કરી દીધી હે ને મોસમ બદલવાને કારણ આપણે દેખી રહ્યો કે સાટા નથી પડી રહ, એવમે એનાની ફસલને કોઈ નુકસાન ન થા એને બદલે એ કઈ કઈ વાતોનું ધ્યાન રાખી શકે. તો ભાઈ બોનો, આના વિશે માટે અમારી આપ તકી કાર્યક્રમ ખેતીવાડી મેં ઘણા કાની વાત થાયંગા, પણ કાર્યક્રમ શરૂ કર એની પહેલા આપને હમરા વિદા ગીત ને મોરે કર આપણી વાતે. તો ભાઈ બોનો, આપ હમરતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

ભાઈન બનો અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડા સૂટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આપ આપણા રાય સુઝાવ અમને આલી શકો અમારા અણા પત્તા માટે. અમારું પત્તું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈન બોનું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક નવા વિષયની હાથે તારું દી. રામ રામ રામ રામ.

0: कार्यक्रम घूमर हमर वावरी अमर हित बोन ने आपनी बोन मनीषा
1: ने आपनी बोन अंजलि नु
0: राम राम होवे बोनो आप सब हमली रिया हो अपनो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM ने आप सभी नो स्वागत करे हूँ अमारे आज ने कार्यक्रम घूमर में
1: होवे बोने लेने हाजिर थे गए हूँ कार्यक्रम घूमर ने लेने एक नया विषय ने हाथे मनीषा बोन आज कार्यक्रम में अपनी बोन की बातचीत नो विषय है कि अपनी बोने सामुदायिक नेतृत्व हरते करी सके આપણે દેખો હો કે જઈ વખત નેતૃત્વની વાત આવે હે તો અક્સર આપણે મનમાં કયા એવો મોટો અધિકારી જનપ્રતિનિધિ કે કોઈ સંગઠનના પ્રમુખ વ્યક્તિ હોંગા એની છબી આવે હે પણ અસલમાં નેતૃત્વ કેવલ કોઈ પદ નથી બલ્કિ જિમ્મેદારી પહેલ સેવા કે મન કને હાથે લઈને હેન્ડવાની ક્ષમતા કહેવાય હે આપણે દેખો હો કે ગામોમાં શહેરોમાં ઘણા કની એવી બોને હે જે વગર કયા મોટા પદ માટે વેટ વગર ભી સમાજમાં બદલાવ લાવી રહી હે ઈ સોરની શિક્ષા સ્વાસ્થ્ય પોષણ જળ સંરક્ષણ મહિલા સમૂહ સ્વાસ્થ્ય સામાજિક જાગૃતતા ઘણા એવા કાર્ય હે ઘણા એવા ક્ષેત્ર હે એ નેતૃત્વ કરી રહી હે તાજ આપણે કાર્યક્રમ મે જાણંગા કે સામુદાયિક નેતૃત્વ હું કહેવાય હે આન મે આપણી બોનોની હું ભૂમિકા હે ને હરતે આપણી બોને આપણા સમાજમાં સકારાત્મક બદલાવની શરૂઆત કરી શકે
0: હવે અંજલિ બોન તો આના વિશે માટે આપણે બોને ખાતે ઘણા અક્કાની વાતે રીંગા અબર હામળા ગીત ને મોરે કર આપણી વાતે
1: હવે તો બોને આપ હમળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે

0: અંજલિબન ગીત ત્યાં આશ્યુ પૂરું અણા ગીત બાદ એક વખત ફેરે આપણે બોનુનું સ્વાગત કરહ આપણે આજને કાર્યક્રમ ઘુમર મે જેમ કે અંજલિબન ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણ વાત કરવા વાળા હ કે આપણી બોની હેવી સામુદાયિક નેતૃત્વ હેતે કરે
1: હવે
0: આયસ અગર વાત કરે કે સામુદાયિક નેતૃત્વ હું હે તે બોને કેવું ચાંગા કે સામુદાયિક નેતૃત્વનું અર્થ હે સમુદાયની સમસ્યાને સમજવું ને લોકોને હાથે જોડવું ને મળીને સમાધાનની દિશામાં કામ કરવું આ કેવલ ભાષણ દેવું ને આદેશ આલવા તક સીમિત નથી હે બલ્કિ મનકની વાતે સાંભળવી સબને હાથે મળીને આગે વધવું ને વિશ્વાસનો માહોલ બનાવીને નેતૃત્વનો હિસ્સો બનવું હે અંજલિબન આપણ દેખ કે એક અસલ નેતા વ્યોસ રહી જો ખુદ આગે બઢીને બીજે બલદે ઉદાહરણ પ્રસ્તુત કરે હે ને બીજે બલદે પ્રેરણા બને હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું આયસ હવે વાત કરો કે આપણી બોનો બદલે નેતૃત્વ કેમ જરૂરી હે આપણે દેખો હો કે આપણી જે ભૂની હે એ પરિવારની જરૂરતની ઘણી અસલ તરીકા તકી હમસે હે કિશોરોની ભણાઈ ગડલમનકની દેખભાળ પોષણ સ્વાસ્થ્ય પાણી સ્વચ્છતા ને ઘરની હર સમસ્યા તકી રોજે જોડી તકી રહે હે એવા મેં જઈ વખત આપણી ભૂને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ થાયંગા તો વિકાસ યોજના જે હે એ વધારે વ્યવહારિક ને સમાજની વાસ્તવિક જરૂરતોને અનુસાર જ બનેગા આપણી બોનોની ભાગીદારી સમાજમાં સંવેદનશીલતા સહયોગ ને સામૂહિક જિમ્મેદારીની ભાવનાને મજબૂત કરી શકેગા
0: હવે અંજલિબન એને સાથે કેવું ચાંગા કે નેતૃત્વ ખાલી પદ નથી હે આ સોચ હે ઘણા વખત આપણે દેખો કે મનકો હોસી હે કે નેતૃત્વ ખાલી સરપંચ ને બાળપંચના સદસ્ય હે વી ને કણી સંસ્થાના અધ્યક્ષ હે વીસ કરી શકે હે પણ બોને આવું નથી હે આપણે દેખો કે અગર આપણે કોઈ બોન હે આપણે મહોલ્લામાં સ્વચ્છતા અભિયાન સલાડવું ચાહી રહીએ હે યા સોરને સ્કૂલ ભેજવા બદલે પરિવારને પ્રેરિત કરવા ચાહી રહીએ હે યા આપણે બોનને સ્વયં સહાયતા સમૂહથી જોડવાની કોશિશ કરી રહી હે યા સામાજિક સમસ્યાઓ બદલે સમાધાન હોદવાની બદલે કામ કરી રહી હે તો અંજલિબન આપણે કહી શકે કે આ જે કામ આપણી બોને કરી રહી હે વી સામુદાયિક નેતા બની શકે હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું આપણે દેખ કે ગામના વિકાસ તારે સંભવ થઈ શકે જઈ વખત આપણી બોનની ભાગીદારી જે હે એ પુરુષોને બરાબર હો આપણે દેખો કે આપણી જે બોને હે એ ઘણા કા ક્ષેત્રમાં આપણી ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે હે જેમ કે આપણે દેખો કે આપણી જે બોને હે એ સૂર્યની પરવરિશ કરે હે તઈ વખત પોષણની શિક્ષાને એ બઢાવવા લે હે સ્વચ્છતા સાફ પાણીને પ્રતિ જાગૃતતા ફેલાવે હે પૌધારોપણ પર્યાવરણ સંરક્ષણમાં ભી એ ભૂમિકા નિભાવી રહી હે સ્વય સહાયતા સમૂહને માધ્યમ થકી આપણી આર્થિક સ્થિતિને ભી એ મજબૂત કરી રહી હે એને સાથે આપણે દેખો કે ઘણા કની જે ભૂને હે એણે નશા મુક્તિ ને સામાજિક કૃત્યોને ખિલાફ આવાજ ભી ઉઠાવી હતી ને ઘણા કાના અભિયાન ભી ચલાવ્યા હે ગ્રામ સભામાં ભાગ લઈને આપણી જે બોને હે એ અવડેના ટાઈમમાં આપણી રાય ભી આલી રહી હે તો આપણે કહી શકો કે ગામનું વિકાસ જે હે એ આપણી બોનો તકી જોડો તકો હે અગર આપણી બોનોને સમાન હક ને હેતી ચીજે મળેગા તો આપણે દેખોગા કે બદલાવ જે હે એ ઘણી અસલ તરીકા તકી થઈ શકેગા
0: હવે અંજલિબન તો આના વિશે માટે આપણે બોને ખતે કાર્યક્રમને માધ્યમ કતી વાતે સાલીસ રહી હે આ વાતે આપણ આગે ભી આમસ કરતા રંગા અબર હામળી લા ગીત ને મોરે કરો આપણી વાતે
1: હોપે

0: બોને ગીત તો આઈશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમર મે જેમ કે ગીત કે પહેલે આપણે ઘણી અસલ તરીકા થી ઘણા આકારની વાતને જાણ્યું કે સામુદાયિક નેતૃત્વ શું કહેવાય હે ને આપણી બોને બદલે નેતૃત્વ કરવું કેમ જરૂરી હે નેતૃત્વ પદ નથી આપણી સોચ હે એની સાથે આપણે જાણ્યું કે ગામના વિકાસમાં આપણી બોનોની શું ભૂમિકા હે આ સવે વાત આવે મનીષા બોન કે આપણી બોનોને હામે કઈ કઈ ચુનૌતી આવે હે જઈ વગત નેતૃત્વ કરે હે તો આપણે દેખો હો કે આજના ટાઈમમાં હર ક્ષેત્રમાં આપણી બોને આગળ વધી રહી હે ફિર ભી ઘણા કની એવી ચુનૌતી મોજુદ હે જે આપણી બોના હામે આવે હે ઘણી વખત એણાની વાત રાખવાનું એણાને અવસર નથી મળી પાતું બીજે જે મન કહે એ ખુદ જ બોલતા રહે આપણી બોનોને બોલવાનું મોકો નથી મળતું ઘણી વખત એની સાથે ઘરેલું જિમ્મેદારીને કારણે આપણી જે બોને હે એ સામાજિક ગતિવિધિઓ માટે ટાઈમ નથી આપી પાતી એની સાથે આપણે દેખો હો કે આપણી જે બોને હે એણામાં ઘણી વખત આત્મવિશ્વાસની કમી થઈ સા યા પછી એણાને એમ મહેસૂસ થાય કે હું આ કરૂંગા તો હું થાગા સહી થાગા કે નહીં થાગા એ એણાને છવીને લઈને બી પરેશાન થઈને બી આ નેતૃત્વ કરવાની ચીજ થકી વાય રહી છે હે એટલે આપણી બોનોને કેવું ચંગા કે આપણને આ સોચને બદલવો હોકા ને અવડેના ટાઈમમાં આપણે દેખી રહ કે બદલાવ થઈ બીરું હે આપણી જે બોને હે એ હવે કે બીજો આપણી વાત રાખવાની કોશિશ કરે હે ઘણા કાની જે બોને હે એણને એણન થકી હીક લેવી હોગા કે હરતે આપણે આપણી વાતને રાખી શકો ઘરનું કામ હરતે સમય પ્રબંધનને હિસાબ થકી કરો તાકી સામાજિક જે ગતિવિધિ હે એનમાં આપણે ભાગ લઈ શકો ને હરતે આપણું આત્મવિશ્વાસ આપણે વધાવી શકો
1: હવે અંજલિબોન એને સાથે કેવું ચાંગા એક અસલ સામુદાયિક નેતા બનવા બદલે આપણે મેં ઘણા કના ગુણ જોવી હે જેમ કે આત્મવિશ્વાસ ઈમાનદારી ધૈર્ય અને સંવાદ કરવાની ક્ષમતા ને બીજા હાથે વાત કરવાની આપણે આદત કેવી હે વો ને સમસ્યાનું સમાધાન આપણે ખોજવાની આપણે સોચ ટીમ બનાવીને આપણે કામ કરવાની ક્ષમતા આપણે કેવી હે આ સબ ગુણ હે આપણે બોનને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવામાં મદદ કરી હે
0: હવે મનીષાબોન આપે સહી કીધું એને સાથે આપણી બોનને બીજાની વાત સાંભળવાની આદત ભી હીકી હોકા આ હિત ગુણ અગર આપણી બોનને મય હે તો એ અસલ નેતૃત્વ કરતા બની શકે એની સાથે આપણી બોનને કહાનીને માધ્યમ થકી આપણે સમજાડવું ચંગા કે ગામમાં સુનિતા નામની એક બોન રહેતી હતી એણે દેખ્યું કે એણે ગામની ઘણા કની સૂર્યે સ્કૂલ છોડી દીધી એણે એકલી શરૂઆત નહીં કર્યું બીજી ગામની મનક હતા બૈરી જે હતી એણે થકી બેને બપોર અમે ખાલી ટાઈમમાં આમને તેમનાની વાતે કરતી તે વખત એણીએ હોય સમસ્યા સબને વતાડ્યો પછી હેતી બોને વિચાર કર્યું કે આ તો સમસ્યા વધી રહી હે પછી સબે મળીને પરિવારના જે મનક હતો એણાને સમજાડ્યું કે શિક્ષા હરતે સોરનું અધિકાર હે ધીરે ધીરે ઘણા કની જે સૂર્ય હે એ ફેરી સ્કૂલ જવા લાગી ને એણાને જીવનમાં બદલાવ આવ્યું એની બાદ એણાને ગામની હેતી મહિલાએ મળીને સ્વચ્છતા અભિયાન ચલાવ્યું પૌધારોપણ કર્યું પોષણ વાટિકા શરૂ કરી એને કારણે આપણે દેખો હો કે એણાના ગામમાં ઘણા કાના બદલાવ આવ્યા તો કહી શકો કે સુનિતા કોઈ મોટા પદમાં બેઠી હતી કે બૈરી નતણ એ ભી એક સામાન્ય મહિલા હતી ને એને આ સમસ્યા દેખીને એણે બીજી મહિલાઓને ભી એમ તકી જોડ્યો એ પરિવર્તનની શરૂઆત જે હે એ સબ હાથે મળીને પૂરી કરી તો આપણે દેખી શકો કે હોવીસ બોને એક અસલ નેતૃત્વ કરતા બની શકે
1: હવે અંજલિબોન એને સાથે કેવું ચાંગા કે આણામાં આપણે પરિવારની સમાજની ભૂમિકા ભી રહે અગર આપણે પરિવાર આપણે બોને માટે વિશ્વાસ કરેગા ને વણ નિર્ણય લેવાનો અવસર આલેગા ને વણ વાતને મહત્વ આલેગા તો આપણે દેખ કે વી હે વી સમાજ મેં આપણું બહેતર યોગદાન આલી શકે હે આજે દેખ કે આપણે સમાજ મેં ઘણા કની બોને હે વી આપણી ભાગીદારી કરી રહી હે ને બીજા મન કહે વી ભી પ્રોત્સાહિત કરી રહી હે નેતૃત્વ બોને તારે જ મજબૂત થાયગા જયારે આપણે ઘરના પુરુષ ને આપણી બોને મળીને વિકાસની દિશામાં કામ કરીગા
0: હવે મનીષા બોન આપે સહી કીધું આપણે દેખ કે નેતૃત્વ કયા એક મનકની તાકાત નથી રહેતી બલ્કે પૂરા સમુદાયની ભાગીદારી એમાં જોડી થકી રહે હે અગર હર બોન પાસે બદલાવની ક્ષમતા હે તો જરૂરત કેવલ એને એને ખુદ માટે વિશ્વાસ કરવાની ને પહેલું કદમ વધારવાની જરૂરત રહે આપણે દેખી શકો કે જેવી વખત કોઈ બોન અગાડી વધે હે તો એ એકલી અગાડી નથી વધતી બલ્કે એ એને પરિવાર સોરો ને હેતા સમાજને લઈને અગાડી જાય હે ભાઈ બોનો સામુદાયિક નેતૃત્વનું અર્થ કેવલ બેઠકોમાં ભાગ લેવું યા યોજના બનાવવું જ નથી બલ્કે મનકની સમસ્યાને સમજવું સમાધાનની પહેલ કરવું ને બીજાને હાથે લઈને હેંડવું હે અમને એવું સમાજ બનાવવાનું પ્રયાસ કરવું હે જ્યાં હર બોન આપણી વાતની અસલ તરીકા થકી મીની શકે એનમાં કોઈ બીક ન હો એને સાથે નિર્ણય લેવાની ક્ષમતા એનમાં હો એ જ્ઞાન અનુભવની એની જે સંવેદનશીલતા હે એને હાથે લઈને સમાજના વિકાસમાં યોગદાન ભી આપી શકે કેમ કે જે વખત આપણી બોનોને સમાન અવસર મળેગા એણન માતે વિશ્વાસ આપણે સબ કરંગા તઈ વગત જ આપણે સમાજ જે હે એ વધારે મજબૂત જાગૃત ને આત્મનિર્ભર બની શકેગા.
1: હવે અંજલિબોન એને સાથે કાર્યક્રમને માધ્યમ ગતિ કેવું ચાંગા કે એક અસલ નેતૃત્વ વો નથી જો ખાલી ખુદ સાગે બડે હે બલ્કિ વો હે જો બીજો મનકને લઈને બી અગાડી વધે હે. જ્યારે આપણે બોને નેતૃત્વ કરી વિકાસ મે આપણે યોગદાન આલે હિ ત્યારે આપણે દેખ કે આપણે પરિવાર ને આપણે જીવન ને આપણે સમાજ ને વો સબ આગે વધે હે.
0: હવે મનીષા બોન આપે સહી કીધું તો અણી પ્રકાર થકી આજે કાર્યક્રમ મે આપણી ભૂન થકી ઘણી અસલ વાતે રહી હે. હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું.
1: હવે
0: તો સૂટા તો પડ પણ સાથે પહેલા હામરી લઈ કર ગીત ને મોરે પડા સૂટા.
1: હવે અંજલિ બોન તો બોનો હામળા ગીત.

0: બોને ગીતો આઈશુ પુરુન અણસ ગીત હાથે અવે કાર્યક્રમ ઘૂમર તકી અમે પડો સૂટ આશા કરો હો કે આજે કાર્યક્રમ મેં અમારી આપ તકી જે ભી વાતે રહી હૈ એ આપની કમી હોંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટ પડવાનું તો સૂટ તો પડ પણ સાથે પહેલે અમે આપની અમારો કાર્યક્રમ નું પતું બતાડ દો તાકી આજનો આ કાર્યક્રમ આપને કેવું લાગ્યું એની બારામાં આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારે અણપતા માટે.
1: હવે બોનો લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ ઘૂમર વાગડ રેડિયો 90.1 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલી આપ મને ફોન કરી શકો અમારે આ ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 9460051234.
0: એની સાથે ભાઈ બુનુ આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org.
1: તો બોને ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષયની હાથી તાર હુદી
0: રામ રામ રામ રામ.

કાર્યક્રમ ખેતીવાડી હમરવારા અમારા સબ ભાઈ બહેનોની આપની બોન અંજલીનું રામ રામ. કિસાન ભાઈ બોન આપ હમરી રહ્યો હો આપણો સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. મેં આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હો અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બહેનો અમે અમારે ટાઈમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એકના વિષયને હાથે. તો ભાઈ બહેનો આજે અમારી કાર્યક્રમમાં આપ તકી વાતચીતનો વિષય હે કે આજે ખરીફ નો મોસમ ચાલી રહ્યો હે, એમાં આપણે જે ભાઈ બહેન હે એણે અગર બુવાઈ કરી દીધી હે ને મોસમ બદલવાને કારણ આપણે દેખી રહ્યો કે સાટા નથી પડી રહ, એવમે એણાની ફસલને કોઈ નુકસાન ન થા એને બદલે એ કઈ કઈ વાતોનું ધ્યાન રાખી શકે. તો ભાઈ બહેનો આના વિશે માટે અમારી આપ તકી કાર્યક્રમ ખેતીવાડીમાં ઘણા કાની વાત થાયંગા, પણ કાર્યક્રમ શરૂ કરા એની પહેલા આપને હમરાવી દા ગીત ને મોરે કરા આપણી વાતે. તો ભાઈ બહેનો આપ હમરતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: ભાઈનબોનું ગીત તો આશુ પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું સ્વાગત કરો હ અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે મેં આપને ગીત કે પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હ કે આજે ખરીફનું સિઝન ચાલી રહ્યો હે ને મોસમ બદલાઈ ગયું હે સાટા પડી નથી રહ્યા તો એવા મેં આપણા જે ભાઈ બોન હે એ આપણી ફસલનું ધ્યાન હરતી રાખી ને એણાને હું હું કરવું શું હે આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહે હે પટેલજી ને દીપકજી તો સપ્તી કી વહેલે આપણે હામરી લેણાની વાતે ને મોરે કરા આપણી વાતે સર નમસ્કાર
1: નમસ્કાર
0: સર આપ દોનો કા મેં બહોત બહોત સ્વાગત કરતી હું વાગડ રેડિયો પરિવાર મેં જૈસા કે સર આપ દોનો સમય સમય પર હમારી કિસાન ભાઈ બહેનો કે સાથ કાર્યક્રમ ખેતીવાડી મેં જોડતે રહેતે હૈ ઓર ખેતી સે જુડી વિશેષ જાણકારી હમારે કિસાન ભાઈ બહેનો કો દેતે હૈ તાકિ સહી સમય પર કિયા ગયા સમાધાન ઉનકે લિયે કામ મેં આ સકે તો એસા હી એક વિષય આજ હમારે સાથ મેં જુડને જા રહા હૈ આજ હમ આપ દોનો કે માધ્યમ સે જાનને વાલે હૈ કે કિસ તરીકે સે યે ખરીફ કા જો સીઝન ચલ રહા હૈ બારિશ જો હૈ વો શરૂઆત મેં હમે દિખી લેકિન અભી કુછ દિનો સે હમ દેખ રહે હૈ કે બારિશ જો હૈ વો કમ હોતી નજર આ રહી હૈ એસે મેં કુછ કિસાન ભાઈ બહેન હૈ જિન્હોને ફસલો કી બુઆઈ કર દી હૈ તો ઉન્હેં કિન કિન વિશેષ બાતો કા ધ્યાન રખના હૈ તાકિ નુકસાન હોને સે વો બચ સકે
1: બિલકુલ અભી જૈસે મોસમ પરિવર્તન હો રહા હૈ ઓર મોસમ પરિવર્તન સ્વાભાવિક હૈ ક્યુંકિ જલવાયુ પરિવર્તન હો રહા હૈ તો મોસમ પરિવર્તન હો રહા હૈ જ્યાદા બારિશ આતી હૈ કભી બારિશ લંબી ખેંચ જાતી હૈ તો અભી કિસાન ભાઈઓ કો બારિશ કા જૈસે મોસમ લંબા હો ગયા હૈ તો ખેતી મેં ક્યા ધ્યાન રખના હૈ
0: બિલકુલ
1: વિશેષકર જો કિસાન ભાઈ ને અપની ખેતી જૈસે સ્વાભાવિક હૈ અભી અપન ખરીફ કી ફસલ કરતે હૈ દો તીન અનાજ હૈ એક સાથ કરતે હૈ દો તીન ફસલ હૈ તો યે જો ફસલ બુઆઈ કરી હૈ તો ઇસકે અંદર નિરાઈ ગુડાઈ કરતે હૈ તો નિરાઈ ગુડાઈ મેં જો ઉસકે ખરપતવાર હૈ ખરપતવાર કો મલ્ચિંગ કે રૂપ મેં યદિ ઉપયોગ મેં લે લિયા જાય તો ઉસમેં નમી બની રહેગી
0: જી જી
1: ઓર નમી બની રહેગી તો જલ્દી ઉસકી જો ફસલ હૈ વો મરેગી નહીં ઉસકા બહોત ધ્યાન રખના જરૂરી હૈ
0: બિલકુલ
1: ઓર ઉસકે સાથ મેં જૈસે અપના મકી કા પૌધા સૂખ રહા હૈ તો મકી કા પૌધા સૂખ રહા હૈ ઉસકે અંદર કલ્પી નહીં દી હૈ તો યદિ કલ્પી દેને લાયક ફસલ નહીં હુઈ હૈ ઓર તો હાથ સે ભી નિરાઈ ગુડાઈ કર દેના બહોત જરૂરી હૈ યદિ સૂખ ગઈ તો ફિર ઉસકો પાણી કી જ્યાદા સમસ્યા આયેગી ઓર વો ફસલ જ્યાદા ખરાબ હોને કા ચાન્સ હો સકતા હૈ
0: બિલકુલ
1: તો યે યે કુછ બાતે એસી ભી હૈ
2: પરંપરાગત રૂપ સે ભી અગર દેખા જાય તો બરસાત મેં જબ કહીં દેર હોતી હૈ યા જબ દો બરસાત કે બીચ મેં સમય બઢ જાતા હૈ
0: બિલકુલ
2: તો ઉન ચીજો સે નિપટને કે લિયે યા ઉન ચીજો કો ધ્યાન મેં રખ કર કે પરંપરાગત ખેતી મેં એક ચીજ તો યે રખી ગઈ થી કે પહેલે બીજ જ્યાદા બોયા જાતા થા બીજ કી માત્રા અધિક રખતે થે તાકી વો સબ જગે કા માઇશ્ચર કો ઉપયોગ મેં કર સકે ઓર ઉસકે બાદ ફિર કે હોતા હૈ કે જૈસે જબ એક મિટ્ટી મેં અગર હમ ડિસ્ટર્બ નહીં કરેંગે મિટ્ટી કો ઉપર નીચે નહીં કરેંગે તો એક કેપિલરી એક્શન બન જાતી હૈ જિસકી વજહ સે વાષ્પીકરણ જલ્દી તેજી સે હોતા હૈ તો ઉસકો રોકને કે લિયે જબ ભી કભી એસા લગે કે બારિશ દેર સે આને વાલી હૈ તો કિસાન ભાઈઓ કે લિયે મહત્વપૂર્ણ હો જાતા હૈ કે વો એક તો ફસલ કો થોડા થીન કર દે યાની કે ફસલ મેં જો જો અચ્છે પૌધે હૈ ઉનકો જિંદા રખે ઉનકો રખ લે ઓર બાકી કો નિકાલ કરકે ચારે કે રૂપ મેં યુઝ કર સકતે હૈ જૈસા પટેલ જી ને બતાયા કે ઉસકો મલ્ચિંગ કે રૂપ મેં ભી યુઝ કિયા જા સકતા હૈ ના પર અગર ચારે કે રૂપ મેં યુઝ કરને લાયક હૈ તો પહેલે ચારે પે ધ્યાન દિયા જાય ક્યુંકી અભી પશુઓ કે લિયે ચારે કા ભી એક વિષય બનતા જા રહા હૈ ના યે એક સબસે બડા મહત્વપૂર્ણ સમય હોતા હૈ પર ઇન સબ સે ઉપર કી બાત યે હૈ કી હમે ઉસ દિશા મેં ભી સોચના ચાહિયે કી હમારે જો પૂર્વજ થે ઉન્હે યે પતા થા કે બરસાત મેં ઉપર નીચે ઉતાર ચઢાવ આતા રહેતા હૈ તો ઉન્હોને ઇસ ચીજ કો દેખા કે યે હમે કિસી એક ફસલ કે ઉપર નિર્ભર નહીં રહેના ચાહિયે ઓર હમે સામૂહિક રૂપ સે કઈ સારી ફસલો કો એક સાથ મિલા કરકે કરના ચાહિયે તો જિસ ફસલ કો બારિશ કમ ચાહિયે હોતી હૈ વો અભી શાયદ જ્યાદા અચ્છે સે હો સકતી હૈ જિસકો પાણી જ્યાદા ચાહિયે હોતા હૈ વો હો સકતા હૈ કે હમ इस समय में कम हुआ है लेकिन मिश्रित खेती करने का एक फायदा ये रहेगा जैसे कि हमारे एरिया में तो शायद उसको हांगड़ी के रूप में भी बोलते हैं और कई सारी फसलों को एक साथ किया जाता है
0: बिल्कुल
2: तो ये सोचने वाला विषय है इस समय ये भी देखने का विषय है किसानों को कि वो इस फसलों के इस व्यवहार को देखने का कोशिश करें कि कौन सी फसल इस समय में अच्छी हो रही है
0: बिल्कुल
2: कौन फसल ऐसी है जो कि ज्यादा तकलीफ में आ रही है ताकि हम आने वाले समय में अगले સમય કે જબ બાત કરે તો ઉસ સમય કિસાન કુછ સીખ લે સકે
0: બિલકુલ સર
1: બિલકુલ જૈસે દીપક સર ને બતાયા કે ભી અપન હાંગડી ખેતી કી બાત કરતે હૈ મિશ્રિત ફસલ કી બાત કરતે હૈ लेकिन यहाँ पर जमीन का भी अलग अलग प्रकार है, जैसे पहाड़ी जमीन है जल्दी सूख जाती है, तो वहाँ पर फसल इस प्रकार की बोनी चाहिए। जैसे मिलेट्स बो दिया जाए, वो उसको यदि ज्यादा पानी नहीं भी मिला तो भी वो आसानी से पक जाता है। पाथरिया धान ने अंदर देखो तो पाथरिया है, उसको भी कम पानी चाहिए। तो पूर्वज और करते भी थे ऐसा, कि भी कुरी करते थे, बावटा करते थे, रागी करते थे। तो फसल अपनी मिट्टी को ध्यान में रखते हुए, खेत को ध्यान में रखते हुए, किसमें कितनी नमी है उसको ध्यान में रखते हुए यदि फसल की बुआई की जाए, तो ये जो अंतर हो रहा है बारिश का, उसमें किसान को नुकसान नहीं झेलना पड़े और आराम से उसको आमदनी मिल सकती है।
0: बिल्कुल सर, आपने सही कहा। जैसा कि आप दोनों हमें बहुत अच्छी जानकारी से अवगत करवा रहे हैं, और जैसा कि आपने कहा कि हमारे जो किसान भाई बहन हैं वो हांगड़ी खेती कर सकते हैं, लेकिन बहुत सी बार हम देखते हैं कि किसानों को ये समझ ही नहीं आता कि कौन सी फसल के साथ हम कौन सी फसल लगाएं और कितनी दूरी पर लगाएं, तो उसके बारे में आप दोनों का क्या कहना है?
2: ऐसा नहीं है कि किसान को ये बात समझ में नहीं आती है, ये जरूर है कि हम थोड़ा कुछ समय से अपने अभ्यास में नहीं लाने की वजह से इस पे भूल गए।
0: बिल्कुल,
2: है ना। लेकिन ये है कि अगर हम अपने काका बाबा दादी नानी या हमारे जो पूर्वज हैं, जो मतलब क्या कहना चाहिए कि जो बड़े बुजुर्ग हैं, उन बड़े बुजुर्ग के साथ चर्चा करें तो हम ये निकाल सकते हैं कि कौन कौन सी फसल किनके साथ जाती है, है ना। ये इसमें कोई मतलब ये अभ्यास का विषय है, और मुख्य रूप से ये जरूर देखा जाता है कि हमें थोड़ा सा ये देखा जा सकता है कि जैसे हमारी आवश्यकताएं क्या हैं।
0: बिल्कुल,
2: है ना। तो एक देखने का नजरिया होता है कि हमारी पोषण आवश्यकताओं को पूर्ति करने के लिए हमारी आंगड़ी खेती है ना। तो जिसमें कार्बोहाइड्रेट भी हो सकता है, जिसमें की प्रोटीन भी हो सकता है, जिसमें तिलहन के भी होते हैं, तो तिलहन दलहन अनाज, है ना, आपका क्या कहते हैं पत्तीदार सब्जियां, अन्य सब्जियां, फल, तो ये सब एक कॉम्बिनेशन का विषय होता है।
0: जी जी।
2: और ये परंपरागत रूप से अगर आप खोजेंगे तो आपको आसपास में मिल जाएगा। और कुछ जगह पर ही अलग अलग क्षेत्र में भी अलग अलग होता है।
0: बिल्कुल।
2: जैसे आप आनंदपुरी क्षेत्र में जाएंगे तो वहां पर जालर होता है,
1: जालर होता है
2: ना। लेकिन अगर आप कुशलगढ़ में जाएंगे तो वहाँ जालर नहीं होता है, और वहां पर जो है वालम ककड़ी उसके अंदर डाली जा रही है, या तुअर वहाँ डाली जा रही है। तो अलग अलग जगह में थोड़े बदलाव आते हैं, पर ये जरूर होता है कि अनाज भी है, दलहन भी है, तिलहन भी है, मूंगफली के रूप में है, कपास भी है, तो अलग अलग मिक्सिंग किया जाता है। और मुख्य रूप से उसमें देखा जा सकता है कि गहरी जड़ वाले, फैलने वाली जड़ वाले, और ऐसे अलग अलग जड़ों की लंबाई के हिसाब से, जड़ों के प्रकार के हिसाब से इनका चयन किया जाता है।
0: बिल्कुल सर, आपने सही कहा। तो इसके लिए हमारे किसान भाई बहनों को अपने जो बड़े बुजुर्ग हैं उनके पास बैठकर बातचीत करने की बहुत ज्यादा जरूरत है, क्योंकि बहुत सी बार हम देखते हैं कि अभी के समय में बहुत से जो लोग हैं वो इन सारी चीजों को समझना चाहते भी हैं, लेकिन प्रशिक्षण और सही जानकारी नहीं होने के कारण

ભાઈન બોનો અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડા સૂટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારા અણા પત્તા માટે. અમારું પત્તું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધારા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવા વિષયની હાથે તારુદી. રામ રામ રામ રામ.

0: कार्यक्रम घूमर हमर वावरी अमर हित बोन ने आपनी बोन मनीषा
1: ने आपनी बोन अंजलि नु
0: राम राम होवे बोनो आप सब हमली रिया हो अपनो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM ने आप सभी नो स्वागत करे हाँ हमारे आज ने कार्यक्रम घूमर में
1: होवे बोने लेने हाजिर थे के हाँ कार्यक्रम घूमर ने लेनी इतना विषय ने हाथे मनीषा बोन आज कार्यक्रम में अपनी बोन की बातचीत नो विषय है की अपनी बोने सामुदायिक नेतृत्व हरती करी सके આપણે દેખો હો કે જઈ વખત નેતૃત્વની વાત આવે હે તો અક્સર આપણા મનમાં કયા એવો મોટો અધિકારી જનપ્રતિનિધિ કે કોઈ સંગઠનના પ્રમુખ વ્યક્તિ હોંગા એનાની છબી આવે હે પણ અસલમાં નેતૃત્વ કેવલ કોઈ પદ નથી બલ્કિ જિમ્મેદારી પહેલ સેવા કે મનકને હાથે લઈને હેંડવાની ક્ષમતા કહેવાય હે આપણે દેખો હો કે ગામોમાં શહેરોમાં ઘણા કની એવી બોને હે જે વગર કયા મોટા પદ માટે વેટ વગર ભી સમાજમાં બદલાવ લાવી રહી હે ઈ સૌરની શિક્ષા સ્વાસ્થ્ય પોષણ જળ સંરક્ષણ મહિલા સમૂહ સ્વાસ્થ્ય સામાજિક જાગૃતતા ઘણા એવા કાર્ય હે ઘણા એવા ક્ષેત્ર હે એ નેતૃત્વ કરી રહી હે તાજ આપણે કાર્યક્રમમાં જાણંગા કે સામુદાયિક નેતૃત્વ હું કહેવાય હે આનમાં આપણી બોનોની હું ભૂમિકા હે ને હરતે આપણી બોને આપણા સમાજમાં સકારાત્મક બદલાવની શરૂઆત કરી શકે
0: હવે અંજલિ બોન તો આના વિશે માટે આપણે બોને ખતે ઘણા અક્કાની વાતે રીંગા અબર હામળા ગીત ને મોરે કર આપણી વાતે
1: હવે તો બોને આપ હમળત રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે

0: અંજલિબોન ગીત ત્યાં આશ્યું પૂરું અને આ ગીત બાદ એક વખત ફેરે આપણે બોનુનું સ્વાગત કરહ આપણે આજને કાર્યક્રમ ઘુમર મેં જેમ કે અંજલિબોન ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ કે આપણી બોને એવી સામુદાયિક નેતૃત્વ હેતે કરી
1: હવે
0: સામુદાયિક નેતૃત્વ હું હે તે બોને કેવું ચાંગા કે સામુદાયિક નેતૃત્વનો અર્થ હે સમુદાયની સમસ્યાને સમજવું ને લોકોને હાથે જોડવું ને મળીને સમાધાનની દિશામાં કામ કરવું આ કેવલ ભાષણ દેવું ને આદેશ આલવા તક સીમિત નથી હે બલ્કિ મનકની વાતે સાંભળવી સબને હાથે મળીને આગે વધવું ને વિશ્વાસનો માહોલ બનાવીને નેતૃત્વનો હિસ્સો બનવું હે અંજલિબોને પણ દેખા કે એક અસલ નેતા વ્યોસ રેહી જો ખુદ આગે બઢીને બીજા બલદે ઉદાહરણ પ્રસ્તુત કરે હે ને બીજા બલદે પ્રેરણા બને હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું આયસ હવે વાત કરો કે આપણી બોનો બદલે નેતૃત્વ કેમ જરૂરી હે તો આપણે દેખો કે આપણી જે બોને હે એ પરિવારની જરૂરતની ઘણી અસલ તરીકા તકી હમસે હે સોરની ભણાઈ ગડલમનકની દેખભાલ પોષણ સ્વાસ્થ્ય પાણી સ્વચ્છતા ને ઘરની હર સમસ્યા તકી રોજે જોડી થકી રહે હે એવમે જઈ વખત આપણી બોને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ થાયંગા તો વિકાસ યોજના જે હે એ વધારે વ્યવહારિક ને સમાજની વાસ્તવિક જરૂરતોને અનુસાર જ બનેગા આપણી બોનોની ભાગીદારી સમાજમાં સંવેદનશીલતા સહયોગ ને સામૂહિક જિમ્મેદારીની ભાવનાને મજબૂત કરી શકેગા
0: હવે અંજલિબોને એને સાથે કેવું ચાંગા કે નેતૃત્વ ખાલી પદ નથી હે આ સોચ હે ઘણા વખત આપણે દેખો કે મન કહો છે કે નેતૃત્વ ખાલી સરપંચ ને વાડપંચના સદસ્ય હિ વી ને કણી સંસ્થાના અધ્યક્ષ હિ વીસ કરી શકે હે પણ બોને આવું નથી હે આપણે દેખ કે અગર આપણે કોઈ બોન હિ આપણે મોહલ્લામાં સ્વચ્છતા અભિયાન સલાડવું ચાહી રહીએ હે અહીંયા સોરને સ્કૂલ ભેજવા બદલે પરિવારને પ્રેરિત કરવા ચાહી રહીએ હે યા આપણે બોનને સ્વયં સહાયતા સમૂહથી જોડવાની કોશિશ કરી રહી હે યા સામાજિક સમસ્યાઓ બદલે સમાધાન હોદવાને બદલે કામ કરી રહી હે તો અંજલિબોન પણ કહી શકે હા કે આ જે કામ આપણી બોને કરી રહી હે વી સામુદાયિક નેતા બની શકે હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું આપણે દેખ હ કે ગામના વિકાસ તારે સંભવ થઈ શકે જઈ વખત આપણી બોનની ભાગીદારી જે હે એ પુરુષોને બરાબર હો આપણે દેખો હ કે આપણી જે બોને હે એ ઘણા કા ક્ષેત્રમાં આપણી ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે હે જેમ કે આપણે દેખો હ કે આપણી જે બોને હે એ સૂર્યની પરવરિશ કરે હે તઈ વખત પોષણની શિક્ષાને એ બઢાવવા લે હે સ્વચ્છતા સાફ પાણીને પ્રતિ જાગૃતતા ફેલાવે હે પૌધારોપણ પર્યાવરણ સંરક્ષણમાં ભી એ ભૂમિકા નિભાવી રહી હે સ્વય સહાયતા સમૂહને માધ્યમ થકી આપણી આર્થિક સ્થિતિને ભી એ મજબૂત કરી રહી હે એની સાથે આપણે દેખો કે ઘણા કની જે ભૂને હે એણે નશા મુક્તિ ને સામાજિક કૃત્યોને ખિલાફ આવાજ ભી ઉઠાવી હતી ને ઘણા કાના અભિયાન ભી ચલાવ્યા હે ગ્રામસભામાં ભાગ લઈને આપણી જે બોને હે એ અવડેના ટાઈમમાં આપણી રાય ભી આલેરી હે તો આપણે કહી શકો કે ગામનું વિકાસ જે હે એ આપણી બોનો તકી જોડો તકો હે અગર આપણી બોનને સમાન હક ને હેતી ચીજે મળેગા તો આપણે દેખંગા કે બદલાવ જે હે એ ઘણી અસલ તરીકા તકી થઈ શકેગા
0: હવે અંજલિબોન તો આના વિશે માટે આપણે બોન ખતે કાર્યક્રમને માધ્યમ કતી વાતે સાલીસ રહી હે આ વાતે આપણ આગે ભી આમસ કરતા રંગા અબર હામળી લા ગીત ને મોરે કરો આપણી વાતે
1: હોપે

0: ભાવોની ગીત તો આશુ પૂરું ના ગીત વાત એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમર મે જેમ કે ગીત કી પહેલે આપણે ઘણી અસલ તરીકા તે કી ઘણા આકાની વાતને જાણ્યું કે સામુદાયિક નેતૃત્વ શું કહેવાય હે ને આપણી બોનો બદલે નેતૃત્વ કરવું કેમ જરૂરી હે નેતૃત્વ પદ નથી આપણી સોચ હે એની સાથે આપણે જાણ્યું કે ગામના વિકાસમાં આપણી બોનોની શું ભૂમિકા હે આ સવે વાત આવે મનીષા બોન કે આપણી બોનોને હામે કઈ કઈ ચુનૌતી આવે હે જઈ વગત નેતૃત્વ કરે હે તો આપણે દેખો હો કે આજના ટાઈમમાં હર ક્ષેત્રમાં આપણી બોને આગળ વધી રહી હે ફિર ભી ઘણા કની એવી ચુનૌતી મોજૂદ હે જે આપણી બોન હામે આવે હે ઘણી વગત એણાની વાત રાખવાનું એણાને અવસર નથી મળી પાતું બીજે જે મન કહે એ ખુદ જ બોલતા રહે આપણી બોનોને બોલવાનું મોકો નથી મળતું ઘણી વખત એને સાથે ઘરેલુ જિમ્મેદારીને કારણે આપણી જે બોને હે એ સામાજિક ગતિવિધિઓ માટે ટેમ નથી આલી પાતી એની સાથે આપણે દેખો હો કે આપણી જે બોને હે એણામાં ઘણી વખત આત્મવિશ્વાસની કમી થઈ સા યા પછી એણાને એમ મહેસૂસ થાય કે હું આ કરૂંગા તો હું થાગા સહી થાગા કે નહીં થાગા એ એણાને છવીને લઈને બી પરેશાન થઈને બી આ નેતૃત્વ કરવાની ચીજ થકી વાય રહી જાય હે એટલે આપણી બોનોને કેવું ચંગા કે આપણને આ સોચને બદલવો હોગા ને હવેના ટાઈમમાં આપણે દેખી રહ કે બદલાવ થઈ બી રહ્યો હે આપણી જે બોને હે એ હવે કે બીજો આપણી વાત રાખવાની કોશિશ કરે હે ઘણા કાની જે બોને હે એણે એણે થકી હીક લેવી હોગા કે હરતે આપણે આપણી વાતને રાખી શકો ઘરનું કામ હરતે સમય પ્રબંધનની હિસાબ થકી કરો તાકી સામાજિક જે ગતિવિધિ હે એનમાં આપણે ભાગ લઈ શકો ને હરતે આપણો આત્મવિશ્વાસ આપણે વધાવી શકો
1: હવે અંજલિ બોન એને સાથે કેવું ચાંગા એક અસલ સામુદાયિક નેતા બનવા બદલે આપણે મેં ઘણા કના ગુણ જોવી હે જેમ કે આત્મવિશ્વાસ ઈમાનદારી ધૈર્ય અને સંવાદ કરવાની ક્ષમતા ને બીજા હાથે વાત કરવાની આપણે આદત કેવી હે વો ને સમસ્યાનું સમાધાન આપણે ખોજવાની આપણે સોચ ટીમ બનાવીને આપણે કામ કરવાની ક્ષમતા આપણે કેવી હે આ સબ ગુણ હે આપણે બોનને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવામાં મદદ કરી હે
0: હવે મનીષા બોન આપે સહી કીધું એને સાથે આપણી બોનને બીજાની વાત સાંભળવાની આદત ભી હીકી હોગા આ હિત ગુણ અગર આપણી બોનને મય હે તો એ અસલ નેતૃત્વ કરતા બની શકે એને સાથે આપણી બોનને કહાનીને માધ્યમ થકી આપણે સમજાડવું ચંગા કે ગામ મેં સુનિતા નામની એક બોન રહેતી હતી એને દેખ્યું કે એણે ગામની ઘણા કની સૂર્યે સ્કૂલ છોડી દીધી એની એકલી શરૂઆત નહીં કર્યું બીજી ગામની મનક હતા બૈરી જે હતી એણે થકી બેને બપોર અમે ખાલી ટાઈમ મેં આમની તેમનાની વાતે કરતી તે વખત એણીએ હોય સમસ્યા સબને બતાડ્યું પછી હેતી બોને વિચાર કર્યું કે આ તો સમસ્યા વધી રહી હે પછી સબે મળીને પરિવારના જે મનક હતા એણાને સમજાડ્યું કે શિક્ષા હરતે સોરનું અધિકાર હે ધીરે ધીરે ઘણા કની જે સૂર્ય હે એ ફેરી સ્કૂલ જવા લાગી ને એણાને જીવનમાં બદલાવ આવ્યું એની બાદ એણાને ગામની હેતી મહિલાએ મળીને સ્વચ્છતા અભિયાન ચલાવ્યું પૌધારોપણ કર્યું પોષણ વાટિકા શરૂ કરી એને કારણે આપણે દેખો કે એના ગામમાં ઘણા કના બદલાવ આવ્યા તો કહી શકો કે સુનિતા કોઈ મોટા પદ માટે બેઠી હતી કે બેરી નતણ એ ભી એક સામાન્ય મહિલા હતી ને એને આ સમસ્યા દેખીને એણીએ બીજે મહિલાઓને ભી એન તકી જોડ્યો ને પરિવર્તનની શરૂઆત જે હે એ સબ હાથે મળીને પૂરી કરી તો આપણે દેખી શકો કે હોવીસ બોને એક અસલ નેતૃત્વ કરતા બની શકે
1: હવે અંજલિ બોન એને સાથે કેવું ચાંગા કે આણામાં આપણે પરિવારની સમાજની ભૂમિકા ભી રહે અગર આપણે પરિવાર આપણે બોનો માટે વિશ્વાસ કરેગા ને વણ નિર્ણય લેવાનો અવસર આલેગા ને વણને વાતને મહત્વ આલેગા તો આપણે દેખો કે વી હે વી સમાજમાં આપણું બહેતર યોગદાન આલી શકે હે આજે દેખો કે આપણે સમાજમાં ઘણા કની બોને હે વી આપણી ભાગીદારી કરી રહી હે ને બીજા મન કહે વી પ્રોત્સાહિત કરી રહી હે નેતૃત્વ બોને તારે મજબૂત થાયગા જ્યારે આપણે ઘરના પુરુષને આપણી બોને મળીને વિકાસની દિશામાં કામ કરીગા
0: હવે મનીષા બોન આપે સહી કીધું આપણે દેખો કે નેતૃત્વ કયા એક મનકની તાકાત નથી રહેતી બલ્કે પૂરા સમુદાયની ભાગીદારી એનમાં જોડી થકી રહે હે અગર હર બોન પાસે બદલાવની ક્ષમતા હે તો જરૂરત કેવલ એને એને ખુદ માટે વિશ્વાસ કરવાની ને પહેલું કદમ વધારવાની જરૂરત રહે આપણે દેખી શકો કે જેવી વખત કોઈ બોન અગાડી વધે હે તો એ એકલી અગાડી નથી વધતી બલ્કે એ એને પરિવાર સોરો ને હેતા સમાજને લઈને અગાડી જાય હે ભાઈ બોનો સામુદાયિક નેતૃત્વનું અર્થ કેવલ બેઠકોમાં ભાગ લેવું યા યોજના બનાવવું જ નથી બલ્કે મનકની સમસ્યાને સમજવું સમાધાનની પહેલ કરવું ને બીજાને હાથે લઈને હેંડવું હે અમને એવું સમાજ બનાવવાનો પ્રયાસ કરવો હે જ્યાં હર બોન આપણી વાતની અસલ તરીકા થકી મીની શકે એનમાં કોઈ બીક ન હો એને સાથે નિર્ણય લેવાની ક્ષમતા એનમાં હો એ જ્ઞાન અનુભવને એની જે સંવેદનશીલતા હે એને હાથે લઈને સમાજના વિકાસમાં યોગદાન ભી આપી શકે કેમ કે જે વખત આપણી બોનોને સમાન અવસર મળેગા એણન માતે વિશ્વાસ આપણે સબ કરંગા તઈ વગત જ આપણે સમાજ જે હે એ વધારે મજબૂત જાગૃત ને આત્મનિર્ભર બની શકેગા.
1: હવે અંજલિબોન એને સાથે કાર્યક્રમને માધ્યમ ગતિ કેવું ચાંગા કે એક અસલ નેતૃત્વ વો નથી જો ખાલી ખુદ સાગે બડે હે બલકી વો હે જો બીજો મનકને લઈને બી અગાડી વધે હે. જ્યારે આપણે બોને નેતૃત્વ કરી હિ વિકાસ મે આપણે યોગદાન આલે હિ તારે આપણે દેખા હા કે આપણે પરિવાર ને આપણે જીવન ને આપણે સમાજ ને વો સબ આગે વધે હે.
0: હવે મનીષા બોન આપે સહી કીધું તો અણી પ્રકાર થકી આજે કાર્યક્રમ મે આપણી ભૂન થકી ઘણી અસલ વાતે રહી હે. હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું.
1: હવે
0: તો સૂટા તો પડ પણ સાથે પહેલા હામરી લઈ કર ગીત ને મોરે પડા સૂટા.
1: હવે અંજલિ બોન તો બોનો હામળા ગીત.

0: ભાવોને ગીત તો આઈશું પૂરું નણસ ગીત હાથે અવે કાર્યક્રમ ઘુમર તકી અમે પડસું ટ આશા કરા હ કે આજે કાર્યક્રમ મે અમારી આપ તકી જે ભી વાતે રહી હૈ ઈ આપને ગમી હોંગા કેમ કે વે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટ પડવાનું તો સૂટ ત પડ પણ સાથે પહેલે અમે આપને અમારો કાર્યક્રમ નું પતું બતાડ દો તાકિ આજનો આ કાર્યક્રમ આપને કેવું લાગ્યું એની બારામાં આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારે આપણા પતા માટે.
1: હવે બોનો લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.1 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 3270001. હજી વધારે જાણકારી બદલી આપ મને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 9460051234.
0: એની સાથે ભાઈન બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org.
1: તો બોને ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષયની હાથી તાર હુદી
0: રામ રામ રામ રામ.

ભાઈ બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમેદ, નિસોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.